0: 该侬人家洗洗不？
1: 呀，该侬，那不光都好的呢。
0: 来了，明天该侬。
1: 是吗？
0: 我得那把衣裳。
1: 是。
0: 该侬个洗的用个大洗的，我看个也不弄爱呢。得来了，明天不？该侬人家我先忙弄爱办呢。
1: 可以不我？역생각락바시다타이나레차링에기이만이위신가강고브라싱주바포르가사미나바도닝싱에이바람비다가박항마사미암내기빼사가탓바도이만이위신가타벌가종고도숨닝생바이와네얌라나칼레끈오이부모
0: 얌라나칼메이와나티다타이나레차링에마탐다콧가콧가빠이나가타벌가종미나키바낭나가얌나밤자키바노빠마쿠이쇼마다숨닝싱에이라시니
1: 다젤로다시부와네
0: 에이디바후바칼루레네
1: 이마
0: 칸요닝가시지부快打么快一点么快么往保证的打的，哎，打么我他不想拖啥吧呢？
1: 来龙哥，你干呢？我平时也明说那的呢。
0: 会呢。
1: 啊，都该去弄那，一带一带什么行个来是不？
0: 什么都不得行过你的。
1: 哦。
0: 打开来。
1: 嗯。
0: 哎，这快打么啥东西？
1: 嗯。
0: 妈那我一个不得看不得，弄我的娃儿还不还去的吧？
1: 会。
0: 妈他们说不得，哎呀，你爸爸不快点么打么的帮托都那都来。
1: 嗯。
0: 啊，都那一那打么些，妈他们说不给搞不出个么？你心都那都来了个的吧？
1: 嗯。
0: 啊，都不用我，哎，娃么还给。다모코이때코이나야로이다부터박낭농부터각도게하는칸건고다부시야로이
1: 아드나와이슈애기다막돈비락바사나리콘코리막슈이때이게타박도부르시진나크리도디
0: 호이네호이네
1: 아도잉아시바보농부터빨로데가이노
0: 쇼미케다로게도
1: 아도다모아
0: 하오
1: 아이디아이코이세기모옹세아이게안농아이디
0: 하이니이따니낭고탐낭아무야도하이하이아이코이때이마야낭고나케다와
1: 애코이나밤나떠자리바자고이세시부마학나아야와마땀도훈훈누나강에아이캉망암대따모
0: 아두기왜래나는샤오리샤
1: 따모
0: 아두기부샤오바홍나부로요컷비나바소컷비나바라이트라바이빠나이뿌나기탕따풍이세이자고이따부마땀쇼빠다나는가사고나두나라이바두나이따이모네나원데헤나파닝두나하이보이람가니
1: 따모헤이
0: 마두리한지나칸게놓고호이아마롬다부디낭에기분심해인가이따이마코이따모코이기분심행그러부디캐내려나아드부터캐래아이슈한덕디칼리미네
1: 가이칼리노아이시보
0: 따라마리니빠나타자금레닝티저르비낭기마이토굴랍길라이나금레비낭기심바
1: 이마
0: 아무카슈닝올레비기파자베기레띵하블리비따루라비낭기미시나아니뿌나먹시보쉐타두나이마탕디사이리앵어머이라게예나칼리미
1: 호야레너희가비교하나비도떠오라노
0: 하이넌뭐좀해하이
1: 넌나도아이세방타타갓비벽이와니미나디아이세
0: 하이하이바
1: 탕떡비자고이떡비아파오비네나하이나리네
0: 하이제선웅왕여선웅가이들어오게아이네야리시디
1: 하이마
0: 예아이넌거와리샤링에는마땀샤이오크린해
1: 가이들어오게
0: 하이바봉디워킹할락하라바
1: 할락드리예가이들어오면캉디암탱행하시디
0: 바봉도워킹할락아하시볼라마사크니하비니바봉할락에리우마이타자나바이싱마이싱가디샤라바나
1: 트로리먹타랑타라탐세라바니
0: 자이싱나가마이따로바
1: 자꾸드네미껍들라신위런게
0: 얌파리네
1: 아도가이드노사크니하이드
0: 바아이라리아마포응가다부도따무이부쇼위프레스남신하이나바니
1: 오
0: 마기프레스남라가디아이게실은툼슈따무이부쇼우나카라따비가니하이바아도기담타야이웅아다시다따모도샤톡팅이다마이움달베타우나호로게따우니하이마탐시아드레아얌다샤나바따우게
1: 고마이쿠오
0: 카드로게
1: 아도가네너이가비기호나비
0: 하이마
1: 아오오와이레이보똥노
0: 고응보드마하이노와
1: 아시문에나하이시
0: 파레파레얌다샤루비게아이샬레샬레이샬레헤
2: 哎哎哎，把伊弄淡吧！哎，南边都家里养了新门呢，舍不得远远走路过，远远走路过。
1: 爸母啊，很别的呢。
2: 哎，苦哈嘞，苦哈嘞。
1: 天不都弄啥子走了不呢？
2: 啊，哎呦，计划肯舍不得莫变嘛。
1: 爸母，
2: 好的，可以很忙啊，得啦噻，弄啊，你话伊话带啥啥子了吧？我是农民，你是八杠嘛？啥成姑成姑，浪么个老不个面大的？看他们那婆们里头嘛那的，还不个呢？钱么是要的？
1: 爸爸，
2: 看他们那婆那烟烟个钱么是要的？
1: 哎呀，
2: 人比个噻，苦尽了嘛！哎，苦是他们来本地的，太太这里面没变嘛？
1: 爸爸，我八杠嘛啥成姑成姑，这里头的，很得爱比开老呢，还不呢？啊，都给我听先不容易。
2: 哈，啊，都给啦。
1: 哦，
2: 一个就开里呢。哎，英农爷，伊嘛东话话东的嘛开，盘咩咩的赢来吧。
1: 爸母，
2: 哎呦，几好了，不得碰打啦，打啦嘛，推的好个哩嘛开啦。俺打个好个哩个，先送的红的里头，家里几多呢？故事看哩呢。
1: 爸母，
2: 爷爷莫的呀，哎呀，比老不给，哎呀，比可能那么死哩不送，你不会的过。爷爷嘛开，碰到干那先送的红的不中，死的不，死的不，别的不的莫看了，跟你还不是的，一股他这的。
1: 哎妈，
2: 爷爷。哎，你弄那么多， 와리 왔다 하기 암다 사나 혹드리네.
1: 그대로게 바보아.
2: 마기 라릭 풍맥이 와품드부. 까리 하냐리게네.
1: 바보아, 아두기 미우나 니네사 키다가 이리버니. 아. 바보가 이지 보사 비가 다 보나드라.
2: 보이네. 하신 것도 있고 썼다 야루이드리네. 나네 두빔 자네 아이씨 락도 비하되다 깐냉다 해요 그래.
1: 아두다 이 싸움 들어 톡세.
2: 아이고 아이고. 이쿠 내 와킹 할래 보다 람비드 내 싸도 탈래.
1: 할마.
2: 아두 난기 탕따기. 뿡기 자고이기 이세기 사다 사다 미암도 루이통거라니 니오지.
1: 바보.
2: 아두디 이쿠즈네 해진국등 학등 여기르게.
1: 바니 바보. 이루즈네 베싱 마신 걸로이 터랑 떨어던데.
2: 오 야래 야래 야래 이쿠 루이캉해. 이. 하이네리 먹거다. 아무디 나다 너무 여우리네.
3: 바보. 어우들레 비르미. 아이 그런자리 바보.
2: 아이자 여우리했더나.
3: 여우자리.
2: 아이 그래. 난기 남인도 못가리 하이버노네야.
3: 아 이민도 밥은 고마이 하이버네. 고마이.
2: 난기 야무 하이버 비니네.
3: 밥으로 농심이나 빵다 해딱베리니다 밥어.
2: 야무 깐나 타와야오네. 깐내또 호나로 생하네.
3: 호이 호나 잡아.
2: 깐나 호나로고.
3: 호이 호나 깐나
2: 호나로 호나로.
3: 아더 밥어. 밥어. 밥어. 밥은 뒤에. 아야 한마타 모셔나버리나 이기 민도 가오니까. 아 이기 민도 농마이 하이버네 뒤에 고마이 하이버니까 밥어. 아이마 오자 오자 에이 그럼 저리 오자
1: 다 그만해 야야야 하고 나고 뭐야 술랑네들이 랑니 하나 한번 해라이세
3: 할마 그 나이시 보아 이니 하나 하리 나이시 보자
1: 그 남자 랑네들이
3: 그다이 니 티형님 뭐 담자 아유 그래는 미미함 로이 통는 레는 뭐니는 찔레니 노자
1: 아도 뭐야 막방아이 보이나 나랑 딱 기어빠라도 낭낙 떵거라 이러면
3: 반이오라 이제 여자
1: 아이 몽다 빠온게 와빠 갔다 잉 미루게 거
3: 아이 반이오자 반이오라 선비로 오자
1: 할마 아이리 가보 가오이드나
3: 그리 가오게 하시 보자
1: 마시세 이닝 혼비가 우비누 비마사마 술라카니
3: 거리 예미링 소비
1: 이닝 혼비 하이바
3: 거 마닝 혼비
1: 나테 타코메시노 마로마 오 이닝 혼비 하이바
3: 오 하이마 오 이닝 혼비 마 이닝 소걸라 보도자 스크라이디 노자 아이디 아이디 오노노 아이디 그라이디 예미링 소비네 다저로롬니 노자 와로 비누 고자
1: 오자
3: 이시 앙앙원이게 되네 브라 투렌데 이로이보다 나 공네 이신 정기드나 와야르시 나 공제 만우 자 아무 뜻 빠요로 이이 와로 비누 고자
1: 와로디 와로디 마스네 저고이도 비니
3: 고자
1: 마마시마 밤시다 소이든 라카니
3: 오자
1: 난고사 강나 한 개고
3: 허염 농아이제라
1: 아이고이랭 학다네 파잔다 얼레르 먹고
3: 허이 파뇨자로 샴비로로 샴비로자 아이 스물 아셀 동자람 게 아니여자 아 오르게 개동네게 아 에쉐이네 가사르본 따라푸르스티기 마니푸르스 라크나 타앙문 저고이 담니 담 글레이시아 나시게 다르가 누미터리니 쇼노 짬짜나 추레고 마 풍바레고 하이글레게노 하이비야 무슨 하이리네 이마 터리니 이다 하이비야 파트노 하이라 하이라 에이씨 마 아두부네 아이네네 타앙문 저고이 담니 담 글레이시아 이 담데 아다 버카리기노 하르칸다이 실셔 유니버시티 마카다 하이브 테시스다이 도크트렛 가이도 방나바 얌컨 리서치 쪽저리가 묘에만이야 미미암네 리서치도 니가 니 심전 와리오타이가 사르가 더 리서치도 아이 밤다 바이다레 아이 사제 야르가 나이니 저고이가 택택네 더 차바 아이 사제 야르 탕가 세나 파다 했다 하이바 빠잖아 아이 사 야르가 다이렉트 리서치도 게네 더 우리네 봐 하이길레 게노 하이비야 바이라 이스마 헤이라 하이 야 이마 아이니 암 밤잖아 아이니 셀레 이바 아이기 파조만디 아투비드레시디 오다올 파자그레드시디 아시마이마이마이 오다올 파자그레드시디 시대에는 숨문너부 영절로로 딩가 사이데 이캄부 컬리디 예부예무데 문너부 숨영절라디지디마 싱레엔 샤나 하이랑 공자니 하이야 야 뭐시 아이니 이 캐릭터는 란쳇거니고 뭐시 이 캐릭터는 아이니 소고놈 레니고 샤고원놈 레르가이나 샤고원이 마차도 까칼라 범미레르가 샤고원도니 야찰라 에르가 샤고원도이나 사자이나 휘시야 야 가라 가라 가라 가라 가라 가라 가라 가라 가라 야 가라 아이들 레 잡아 가라 솜는 능력들 배우이 많이 옴들아 가라 능력 기엔 배우이 아두가이 세히 따레드 쿤타가이 와 싱게 땡골 싱부 닝티 토렌 와물란 탄 키바 마니푸르기 히로 히라 산드라나 샤고니 마탁타 팜도나 아슈누 탕 하이키 하이도 야 잡아 아도 무슨 마이네 칼리디 아이네 란체프 마탐다 샤고나 마디 샤무기 마탁타 동어 란체프기 못다 이로야 몽기 마탁타 동어 란체프디 카리카 쇠 마탁시네 바코에 람은 시제 모보디 모르 신디 양파이 마방은 마토나 얌레 아두부네 세켄 토르메 이와로 알레 쇠마 당시 되네 가리기노다 lancha pade hingne khambode sine khambode sangani khambode thani khambode ye no pura ma haidar lagya na chaba chaba chaba chaba chaba chaba chaba lan musala badi thang bo hainar badi haksang pangan mayeng tarpa haksang sondar pui masana ta bane haksang pangan mayeng butara badi haksang sondar badi ye no mara lan ngum khibisu masana ta bane adugo mulur batan pham adugo situation aduda ain sagona madi samugi matak tonga lancha pagi mohta iroi amom gi matak tonga lancha lam batara gadi warab matam du daina iroi amom du gi matha adu da napchare rega warab matam du daina iroi amom du daina ima oh ima haidra magi aina sangom do pok thanna matha batara gadi haksam pangan sondara punma haksam pangan kakhla batawani Aksang pangamu kakhla bati yakna kana laksa gane yakna pura ma ya chaba chaba chaba chaba era farzu patra joy khoi jo khong jom la thoi tha khiba emro pouna prasa ba si macha gi mane gi mathangi mathangi mathangi mathangi mathangi mathangi kai noi su thangan jener mok natra ba suai thamban jener ni kai no era thang hai ba horge ha aso no no ai gedr ma ja hin ja kai no mai hono sam karan dari ji mu si wo ai hin कछुरो तबहिंग नंग दिलाय दना फरजु पत्र जोइसे थंबान जरे ने खंग होई नंग मो कछुरो तबहिंग दिलाय दना हंगा मरु भोरा भोरा खाइर बुन फारे या हाय तबदा या हाय स्नूपी ने स्नूपी को बाक्सी दी मा मिन काजि तनन नंग तद नंग तद खाइर
1: मुसा गसिगा थंबान जरे नि काइर हे ए म सथोक साउले बिसे नंग नमी तुज
3: स्कना नाइस बो कदम दनो हा कदम दनो लुपी नी ने वाओ वो जो जी दिया आ
1: कई मान देसी बो
3: लुई ने जी दिया ओय मा खुदी चीले जो बहुत ज्यादा थी वो दुनी ने जी दी मा
1: एगी फजा खमाई सोदी कम दउ नी नंग सिंग मंगम गदरा
3: करीबा नंग नसे फजेबा
1: ए
3: नंग नसे फजेदे नोंद कनान हरीबा
1: हां सक्सिगा
3: तसे फजेदे नोंद कनान हरी नो नमो मिजे नम त यंग जत्रा बाबा नंग बो
1: कइनो मा गन
3: मसे फजे ये ये उन तो जियोन मसक ने दो जु मुन्ने गसु मिंग जले दी मा थंबो वा खुई बे मा ले दुगा
1: ए के बोसी किदा हां ए जु गई मा ले बा फुरो नंग सिक दो से गई मा ले बा
3: फुरो नु गने फुगी तो रे ने मा
1: हेरो
3: भागी तो नीदा नंग जे तसे ने हारबदा फजबन पुंथन थले नुसिबन पुंयो मियो मे हबे वानीदा
1: फजमन पुंथन थले काइना मियु सितबा नंग नमाय जु सिम जसलोरना तो सिलोरा बना
3: जरकनो इमा सिदि मिसि खसलोर के दनो फरनी
1: हाइमा काइनो
3: सिम खसल
1: लगे नंग मिसि बो खबि दुबो तो यार हे सुम खबले इमी नति नंग सिबो एनु सिरिरो
3: नो नो नो नो
1: पामिरा
3: नति द काइ दिन नो नो
1: कुनिंगिरा बा
3: नो नो नो नो नो नंग याम लान खनग्रे स्कसाइ दिनु दा आइने मिसि खपि दो आइने ओन द खपन दि आइने खपि दो आइ थांग द मोरम दगी मीट की प्रैक्टिस तो बो हो रइने नंग न लान खनग्रे आइने नंग मिसि ख चले गाइना माइ खनग नु गो
1: नंग दि मफा मसे लाक पक्यां कुइ रगे
3: आ नसि ग थारु नु मितारि नि सुदंगारि
1: ओ अदिने निने आइ ग नंग से थेंगने दिन खलिबा
3: सुबे इबानि थेने जेंग सिना हान बने हान बने इबानि थेंगने जे
1: होय
3: अदो कनम तांग गसगे बा
1: या नि हायरो
3: इबानि शावनोर गुमसे बा
1: कैदोर गे हे बा
3: इबानि शावनो बगी मोता नुसिन बदि करी काय
1: अस
3: तुंगी साजिंग गितमक त खलगा सॉरी सॉरी
1: या रे को अदि वारो तानिंग दे
3: तंग ताई तंग ताई सॉरी सॉरी आइना हे बदि इबानि शावनोर गुमसे हे बनि दा इबानि शावनो बगी मोता नुसिन बने फत्रने नुसिन बजे क्वाइदि फैदना
1: या रे तानिंग दे दे वा
3: से एकनम तांग जे इबानि शाम त खंगने जे बा
1: या ये
3: आइब द सक ताक सरके
1: होय हायरो
3: आइगे मिंग खोमै
1: ओ
3: एक सारबोन तारापुरगिनि मणिपुर से लाखन थांगमनि जगै तमनो याम कन होन जरिबो मियै मनि
1: ओ
3: अदुसि मथक ताई सिलचर युनिभर्सिटी मखादा हाइबो थेसिस दाई डाक्टरेट फंगनो याम कन रिसर्च दो जरिबो मियै मनि
1: ओ
3: अदो सोंगि मिना करि
1: एगि मिना येनि हनबि
3: हा युनि हनबि या
1: अस
3: कै मिंगा लक्तानो नि नुपि दबो ममिंग थोनिङा इले लेत बदो नि इमाय युनि हनबि गाइ थोनजले लमदम से नुपि दबो मिंग थोनिङा लेत खरे लेत गदि गो मिंग थोनी गाय लेरक तब देखिए पी एक अमा गाय थोला कनी गो लास्ट
1: ओ ने रे हे ये निंग हुन भी है बने
3: ओय मा
1: करी नुपा नो खंगजी सी गाव गाव बके नम तो वेने
3: ओ ओय मा सॉरी सॉरी ओ ओ ओ ओ ये निंग हुन भी
1: होय
3: हे मा सुमे तो दियो जाने गोन दाइर मे ये निंग हुन भी को बम ला कनी ने गोन दाइर मे अ तो नोय रे को
1: होय मा ने
3: ओ सिमानी तानम जानो मे वाने दगा सी जे
1: ओ जासे एगी मरी मा तानी
3: ओ
1: Manipuris aku hilang dah. Malayin pom kerja saya rehat betul.
3: Oh.
1: Aduh kisah macam tak. Tunggu wakan kaya, makan zari bini.
3: Jam nungai re, tunggu wakal wang leh ribi. Dong mungkin ada ngasih. Macam sih tu wari wataya sana ba. Ibanis sekarang macam apa saja. Ia marau jam nungai. Ibanis jam mana? Ibanis dah.
1: Kaya mana nyuhai saya?
3: Kalau saya hilang dia jam mana hebat ni dah.
1: Oh.